0: ऑलवेज ऑल लव फॉर अवर आरसीबी। विराट कोहली को भगवान है हमारे लिए भगवान।
1: हम बहुत खुश है कि आरसीबी दोबारा जीता। विराट कोहली
2: કડી રે ગોમના કડેલા ઘડાવું તમા પેરી જાનો રે પેરી જાનો રે મારા દિલમાં વાગે મારા દિલમાં વાગે છે આરસીબી નો રેડિયો રે તું બહુ ગમે છે આરસીબી આરસીબી આરસીબી
3: ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે
2: બમરો બની માન મારું આરસીબી આગળ ભમે છે
3: મારા દલમાં વાગે રે આરસીબી નો રેડિયો રે
2: મારા દલમાં વાગે છે આરસીબી નો રેડિયો રે
4: વિરાટ કોહલી આ આ વકીલો કો કેસ પસંદ હે ઓર વિરાટ કોહલી કો જેત પસંદ હે
5: વિરાટ કોહલી જિંદાબાદ આરસીબી જિંદાબાદ
2: જિંદાબાદ
6: જિંદાબાદ વિરાટ કોહલી સિર્ફ એક હી કિંગ હે વિરાટ કોહલી
7: બહુ મસ્ત વિરાટ કોહલી ને બહુ અચ્છા ખેલા ઓર જો લાસ્ટ મે સિક્સ મારા હૈ હૈ બહુ મસ્ત ખેલા હૈ
8: લાસ્ટ મે જો સિક્સ મારા હૈ ઓફકોર્સ વો દેખે આઇકોનિક હો ગયા
7: બહુ આઇકોનિક
9: बेंगलुरु तो चर्चा में थी अपनी जीत के लिए लेकिन जीत के इसी माहौल के बीच सबसे ज्यादा चर्चा में था वो खिलाड़ी जिसकी टीम फाइनल तक भी नहीं पहुंच पाई थी। राजस्थान के वैभव सूर्यवंशी ने ना सिर्फ सबसे ज्यादा रन बनाकर ऑरेंज कैप अपने नाम की बल्कि सीजन के मोस्ट वैल्यूएबल प्लेयर का अवार्ड भी उन्होंने अपने नाम किया। फाइनल की शाम 15 साल के वैभव पर अवार्ड्स की बारिश हो गई।

0: 90s, always on love for a party भी. जट को लिखो भगवान है हमारे लिए भगवान.
1: हम बहुत खुश हैं कि आरसीबी दोबारा जीता. विराट कोहली.
2: કડી રે ગોમના કડેલા ઘડાવું તમા પેરી જાનો રે પેરી જાનો રે મારા દિલમાં વાગે મારા દિલમાં વાગે છે આરસીબી નો રેડિયો રે. તું બહુ ગમે છે આરસીબી.
3: ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે.
2: બમરો બની મન મારું આરસીબી આગળ ભમે છે.
3: મારા દલમાં વાગે રે આરસીબી નો રેડિયો રે.
2: મારા દલમાં વાગે છે આરસીબી નો રેડિયો રે.
1: વિરાટ કોહલી આ વકીલો કો ક્રેસ પસંદ હૈ ઓર વિરાટ કોહલી કો જેત પસંદ હૈ.
4: વિરાટ કોહલી જિંદાબાદ. જિંદાબાદ
2: થા જિંદાબાદ
5: વિરાટ કોહલી સિર્ફ એક કિંગ હૈ વિરાટ કોહલી.
6: બહુ મસ્ત વિરાટ કોહલી ને બહુ અચ્છા ખેલા ઓર જો લાસ્ટ મેં સિક્સ મારા આય હૈ બહુ મસ્ત ખેલા હૈ.
7: લાસ્ટ મેં જો સિક્સ મારા ઓફકોર્સ વો દેખે આઇકોનિક હો
6: ગયા. બહુ આઇકોનિક.
8: बेंगलुरु तो चर्चा में थी अपनी जीत के लिए, लेकिन जीत के इसी माहौल के बीच सबसे ज्यादा चर्चा में था वो खिलाड़ी जिसकी टीम फाइनल तक भी नहीं पहुंच पाई थी. राजस्थान के वैभव सूर्यवंशी ने ना सिर्फ सबसे ज्यादा रन बनाकर ऑरेंज कैप अपने नाम की, बल्कि सीजन के मोस्ट वैल्यूएबल प्लेयर का अवार्ड भी उन्होंने अपने नाम किया. फाइनल की शाम 15 साल के वैभव पर अवार्ड्स की बारिश हो गई.

0: आंटी यस ऑलवेज ऑल लव फॉर अवर आरसीबी शर्ट को लिखो भगवान है हमारे लिए भगवान
1: हम बहुत खुश है कि आरसीबी दोबारा जीता विराट कोहली
2: કડી રે ગોમના કડેલા ઘડાવું તમા પેરી જાનો રે પેરી જાનો રે મારા દલમાં વાગે મારા દિલમાં વાગે છે આરસીબી નો રેડિયો રે તું બહુ ગમે છે આરસીબી
3: તું ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે
2: બમરો બની માન મારું આરસીબી આગળ ભમે છે
3: મારા દલમાં વાગે રે આરસીબી નો રેડિયો રે
2: મારા દલમાં વાગે છે આરસીબી નો રેડિયો રે
4: વિરાટ કોહલી આ આ વકીલો કો કેસ પસંદ હે ઓર વિરાટ કોહલી કો જેત પસંદ હે
2: આરસીબી વિરાટ કોહલી
5: જીતી કી ચકલો નહીં આ સકતે આરસીબી કે પાસ જીતી કી ચકલો નહીં આ સકતે
1: વિરાટ કોહલી જિંદાબાદ આરસીબી જિંદાબાદ
2: જિંદાબાદ થા જિંદાબાદ હે
6: કિંગ છે બેકી હે વિરાટ કોહલી સિર્ફ એક હી કિંગ હે વિરાટ કોહલી
7: બહુ મસ્ત વિરાટ કોહલી ને બહુ અચ્છા ખેલા ઓર જો લાસ્ટ મે સિક્સ મારા હે આય હે બહુ મસ્ત ખેલા હે
8: લાસ્ટ મે જો સિક્સ મારા હે ઓફકોર્સ વો દેખે આઇકોનિક હો ગયા
7: બહુ આઇકોનિક
9: बेंगलुरु तो चर्चा में थी अपनी जीत के लिए लेकिन जीत के इसी माहौल के बीच सबसे ज्यादा चर्चा में था वो खिलाड़ी जिसकी टीम फाइनल तक भी नहीं पहुंच पाई थी राजस्थान के वैभव सूर्यवंशी ने ना सिर्फ सबसे ज्यादा रन बनाकर ऑरेंज कैप अपने नाम की बल्कि सीजन के मोस्ट वैल्यूएबल प्लेयर का अवार्ड भी उन्होंने अपने नाम किया फाइनल की शाम 15 साल के वैभव पर अवार्ड्स की बारिश हो गई